0: નેલા રે જાઉ મારી નેલા, જાઉ મારી નેલા રે જાઉ મારી નેલા.
1: હોય હો, સુનુ છો
2: ઈબુઆ? એડે ટાન ખરાનો તમે કેન કે બહારુ છો? ના દેખબાર કે આકાશ નો નિયા બરસિલા બાગી લાગુચે.
1: અરે જરૂરી કામ ટે પડી ગલા પરે નહી ગલે નહી ચલે પોલે આમી જે સંગે સંગે.
2: ઓહો રે, તમર જરૂરી કામ હોઉ સંગે છતાટા નહી કરી મુડે ઉદા ગામ છાટે દે કરી જો. આ તમર જેન કલા ચશ્માટે રખી છો હેટા લગાલે તો હીરો બાગે દિસો ગો. હેટા લગી કરી ગલે ના હેતા ફિરબાર લાગી જો ડેરી હેવા બોલે સંગે પાન બોતલટા ભી ધરી થો.
1: ઓહો રે મુરસિયાની, ઈ કથાટા જેન કહેલ નહી મન કે પહેલા. અરે જાઉ મારવા નું નીચકે બચાવવા લાગી ઈ સબ કથા કરવાર કે પડવા, નહી હેલે વિપદ બુઝલો.